સુપ્રીમ કોર્ટ બલ્તિયા ફેક્ટરી સામે કેસ બિન જવાબદારણ કે ભરી કરે છે. અબ્દુલ રહેમાન ઉર્ફ પોલા અને ઝુબેર ઉર્ફ ચરિયા જું સજા ખિલાફ અપીલું મંજૂર. સુપ્રીમ કોર્ટ અબ્દુલ રહેમાન ઉર્ફ પોલા અને ઝુબેર ઉર્ફ ચરિયા જી મોત વારી સજા ખતમ કરે કે ભરી કરણ જો હુકમ ડિનો. અદાલત પોતીન જે વારિસન જું ધુર બણજડ વારું દરખાસ્તું બી રદ કરે છડ્યું. જસ્ટિસ શહેજાદ મલિક રિવાસ સિંધે ચયો તો ફેક્ટરી જો દરવાજો લોક કરણ સા કેડો ડોહ સાબિત થે તો. જસ્ટિસ શકીલ અહેમદ રિમાર્ક્સ ઇંદે ચયો તો જવાબદારન જો મકસદ ભત્તો વઠણ હો કોરિયતન કે મારણ સા ખેસ છા મળે હા બલ્દિયા ફેક્ટરી મે 250 ખા વધિક માણહુન કે સાડે માર્યો વ્યો હો.